પાપા મોરિયા મિત્રો મિત્રો શ્રોતા મિત્રો આપનું સૌનું સ્વાગત છે આજના વિશેષ કાર્યક્રમમાં. આજે અમે ગણેશ ચતુર્થી જે આવવાની છે બુધવારે 27 ઓગસ્ટે તેનો આગળથી આનંદ લઈ રહ્યા છે. મિત્રો ગણેશ ચતુર્થીનો તહેવાર આપને ખબર જશે કે આ 27 ઓગસ્ટ એટલે કે બુધવારથી ચાલુ થાય છે અને આપણા ભારત ભવન મંદિર ખાતે હર હંમેશની જેમ ગણેશોત્સવનો આ ઉત્સવ આ વર્ષે પણ ધામધૂમથી ઉજવાશે. 27 થી 31 ઓગસ્ટ સુધી આ ઉત્સવ ભારત ભવન મંદિર ખાતે આપ માણી શકશો. તો આપ સર્વ વેલિંગ્ટન વાસીઓને ભાવિક ભક્તજનોને ગણપતિ બાપાના દર્શનાર્થે તેમજ આરતી પૂજા અને ભજન સત્સંગમાં આવવાનું વેલિંગ્ટન ઇન્ડિયન એસોસિએશન ખાસ આમંત્રણ પાઠવે છે. તો જરૂર જરૂરથી માણજો ગણેશોત્સવ. મિત્રો શ્રી ગણેશ આપણને માત્ર ધાર્મિક નહીં પણ આધુનિક જીવન માટેની શીખ પણ આપે છે. તેમનું મોટું માથું કહે છે કે વિચારો વિશાળ રાખો, નાની સૂંઢ શીખવે છે કે નાની નાની બાબતોમાં પણ કાળજી રાખો, અને મોટા કાન સમજાવે છે કે વધારે સાંભળો પણ ઓછું બોલો. જ્યારે એક દાંત કહે છે કે અપૂર્ણતામાં પણ પૂર્ણતા સ્વીકાર.

સસ્રીકો મિત્રો, આજની દુનિયામાં જ્યાં સ્ટ્રેસ, સ્પર્ધા અને ટેકનોલોજીનો દબાવ છે, ત્યાં ગણેશજી આપણને યાદ અપાવે છે કે શાંતિથી વિચારીએ, ધીરજ રાખીએ અને એકતા સાથે આગળ વધીશું તો સમાજને પણ સાચા માર્ગે જ આપણે લઈ જઈશું. તો મિત્રો, સાથે ગણેશ વિસર્જન પણ છે. આપણે 31 ઓગસ્ટ એટલે કે રવિવારે ગણેશ વિસર્જનની જે માહિતી છે તે આગળ કાર્યક્રમમાં આપણે જણાવતા રહેશું. ગણેશ વિસર્જન આપણે આપણને શીખવે છે કે કશું કાયમી નથી, પરંતુ દરેક વિદાય એક નવો આરંભ લઈને આવે છે જીવનમાં. તો મિત્રો, ચાલો આજના કાર્યક્રમનો પણ આરંભ થઈ ગયો છે તો આગળ વધારીશું. ગણેશજીની પધરામણી અને આનંદ ઉત્સવની આ પળોમાં આપણે સૌ મળીને વિઘ્નહર્તાના આશીર્વાદ લઈએ અને સાંભળીશું આગલું ખુશીથી ભરેલું ગીત. આ છે મુંબઈ સેગામાંથી લેવાયેલું આ ગીત, આશા ભોસલેના અવાજમાં, ડંકા બજા.

મિત્રો, આ છે આકાશવાણી ભારત ભવન પ્રસારણ 106.1 FM રેડિયો પર કાર્યક્રમમાં હમણાં જોડાયો તો આપ તમને જણાવી દઈએ કે આજનો કાર્યક્રમ બપ્પા મોરિયા છે. વિઘ્નહર્તા દુઃખહર્તા બપ્પા મોરિયા, ધેટ્સ ઇટ. અને તમે સૌ જાણો છો આ ગણપતિજીનો જન્મની વાત. તો હું એક એવો મારી જાતને ભાગ્યશાળી કહીશ કે જ્યાં એમનો જન્મ થયો હતો, જે જગ્યાનું નામ છે ડોડીતાલ, ત્યાં ગયા વર્ષે લગભગ આ સમયે હું ત્યાં હતો. આમ અમે ઉત્તરકાશીથી એક બસ ગાડીમાં લગભગ 15 કિલોમીટરની જર્ની હતી, જે 2 કલાક લાગી કારણ કે રસ્તા ખરાબ હોવાને કારણે. અઘોડા નામની એક જગ્યા પર રોકાયા હતા રાત્રે. ત્યાંથી બીજે દિવસે ડોડીતાલનો રસ્તો 15 કિલોમીટરનો જેટલો હતો અને લગભગ 800 થી 850 કિલોમીટરની ચઢાણ હશે. પણ અમને લગભગ 6 થી 7 કલાક ઉપર લાગ્યા, કઝ ઇટ વોઝ લોંગ વે. એનીવે, ડોડીતાલ, જ્યાં ડોડીતાલ એટલે કે જે નાનો તળાવ છે એનું નામ ડોડીતાલ છે, જેમાં માનવામાં આવે છે કે માતા પાર્વતીજી નાહવા ગયા હતા. એની બાજુમાં એક નાનું મંદિર છે, ઓરિજિનલ ગણપતિનું મંદિર. અને વી વેર લકી ટુ બી, આઈ થિંક એ ચતુર્થી હતી તે દિવસે જ્યારે અમે પહોંચ્યા હતા. અને લખી, સો મારે આ મારો અનુભવ તમારી જોડે શેર કરવો હતો. આમ આગળ જે ગીત જે છે એ ફિલ્મ ડેડીમાંથી લેવાયું છે.